0: કરનો ચાવે અગર ખેત મે તંબાકુ યા સુંડીરો પ્રકોપ હે તો ફેરીમોન ટ્રેપ લગાઈને કીટાને ઇકઠ્ઠો કરને વણાને નષ્ટ કરી દેણો ચાવે ઓર સફેદ મક્ખી રસ ચૂસક વાયરસને ફેલાવે તો અંડે નિયંત્રણ રવાતે કાન્ફીડોર 0.3 મિલીલીટર પાણીમે ગોલ વણાઈને 30 દનારે અંતરાલ પર છિડકાવ કરનો ચાવે કિસાન ભાઈ બહેનાને ચાવે કે પેઢી ફસલ નહીં લેણી હે અણમે ફલ છેદકરો પ્રકોપ અધિક ફે ગ્રસિત પ્રરો ઓર ફલાને નિકાલને ભૂમિમે દબાઈ દેણો હે નીમ બીજ અર્ક 5% યા પછી બીટી 1 ગ્રામ પ્રતિ લિટર યા પછી સ્પિનો સેટ 45 SC 1 મિલીલીટર 4 લિટર યા કાર્બોરેલ 50 WP 2 ગ્રામ પ્રતિ લિટર યા પછી ડેલ્ટા મેથ્રિન 1 મિલીલીટર પ્રતિ લિટર ફૂલ આવું પહેલાં દેખો આપણે કિસાન ભાઈ દઈ શકે હે ઓર જટ પૌધ સંરક્ષણ રે અગર આપણે વાત કરા તો અધિક બઢવા વાલી કિસ્મારો ઉપયુક્ત સહારા દેવા રે વાતે દેખો સ્ટેકિંગ કરની હે ટમાટર એ ફલા મેં ફટવાને બચાવર વાતે સિંચાઈ રો ઉપયુક્ત પ્રબંધન કરનો ઓર 0.3 અને 0.4% બોરાન રો છિડકાવ કરનો ચાવે ગરમિયા મેં ખેતરી 2-3 બાર દેખો ગહેરી જુતાઈ કરની હે ઓર ફસલ ચક્ર અપનાવો હે ક્યુંકિ ફસલ ચક્ર અગર આપણે અપનાવંગા તો વણો અણા રો કીટારે નિયંત્રણ આસાની ક્યો જઈ શકે ઓર ઉર્વરક રો જો આપણે ઉપયોગ કરા વો સંતુલિત માત્રામે વેણો ચાવે જ્યાદા અગર આપણે ઉર્વરક રો ઉપયોગ કરાંગા તો વો ભી કઠે ન કઠે કીટ નિયંત્રણ મેં દેખો આપણે કારગર સાબિત નહીં વે અણા સબજારી વાવણી કરતી વેરા દેખો આપણે જો હે લાલ ભ્રિંગરો પ્રકોપ કમ વે તો અંડી વાવણી જો હે સમયુ પહેલા કરની હે ફસલ રી પ્રારંભિક અવસ્થામાં સમય સમય પે દેખો આપણે નિરાઈ ગુડાઈ કરતો રહેણો હોય ઓર લાલ ભ્રંગરી અવ્યસ્ક અવસ્થા ઓર ફલ મખીરી શંકુ યા પ્યુપા પર નિયંત્રણ જો હે વો આસાનીઓ વહી શકે અગર આપણે ફસલમાં રાખ રો ભૂરખાવ કરા તો વણું ભી લાલ ભ્રંગરો આક્રમણ કમરે વહી જાય ફલ મખી ઓર સફેદ મખીરી નિગરાણી રવાતે આપણે જો હે મિથાઇલ યુગોનોલ પાશ યા પછી ચિપચિપી પાશ જો હે અંડો આપણે ઉપયોગ કર શકા ઓર દેખો આપણે દેખા કે મઈ ઓર જુલાઈ રે મહિના મેં જો વ્યસ્ક મખિયારી રોકથામ રવાતે જહેરેલા પાણી મિલ્યા લગા ગોલ વણાઈને જો ખેત મેં જગે જગે પે દેખો આપણે રાખ દેણા હે અંડે વાતે 500 ગ્રામ ગુણને 2 લિટર પાણી મેં ગોલ વણાઈને પણ મેં મેલાથિયન 50 CC 20 મિલીલીટર દવા મિલાણી હે ઓર મિટ્ટી રે પ્યાલાને 50 મિલીલીટર ગોલ પ્રતિ પ્યાલામાં ડાલને અણી કીટને આકર્ષિત કરીને આપણે નષ્ટ કરી દેણો ચાવે જટે ફલારી અગર આપણે વાત કરા તો ફલ મખીઓ ગ્રસિત ફલાને દેખો ઇકઠ્ઠા કરીને ગડ્ઢામાં દબાઈ દેણો હે જણ્યું કે વેગા કે અણારો જીવન ચક્ર જો હે વો સમાપ્ત થઈ જાયગા ઓર આગે નહીં બઢ પાયગા મકડી રે નિયંત્રણ રે વાતે પ્રોપરાજાઇટ 57 EC 1 મિલીલીટર દવા પ્રતિ લિટર યા પછી ડાઇકોફોલ 18.5 EC 2 મિલીલીટર દવા પ્રતિ લિટર પાણીમાં મિલાઈને આપણે છિડકની હે તો જટે આપણે કદ્દુ વર્ગીય સબ્જીઓમાં અણી પ્રકારો અગર રોકથામ કરાંગા તો કીટારે સંખ્યાને દેખો આપણે હાનિ સ્તર પર પહોંચાવું પહેલાં કીટનાશી પ્રબંધન રે સભી મોજુદા તરીકા ઓર ઉપાયને સુસંગતિ ઓર સમન્વિત રૂપો અપનાઈને નાશી કીટરી રોકથામ કરવામાં કીટનાશકરે દુષ્પ્રભાવો વાતાવરણને દૂષિત વેવાઉં વચાઈ શકાંગા તો કિસાન ભાઈ અણી ટેમ પર અણી પ્રકારે અગર આપણે ખેતીવાડી ઓર ફસલામાં દેખો હાર હંભાલ કરેગા તો વણાને જ્યાદા લાભ વેગા ઓર દેખો ઘડી રી આડી દેખા તો કાર્યક્રમો ચાલવારો આપણો ટેમ વેરો તો આજ્ઞા દો નાનુભાઈ ને રામ રામ સા
1: સુનો ના હા સોચ રહા હું અપના બિઝનેસ ક્યું ના બઢા લું
2: તો રોકા કિસને હે હા
1: રોકા તો કિસી ને નહીં પર સમજ નહીં આ રહા કે મદદ કિસસે માંગું
2: મુજસે
1: તુમસે તો અચ્છા બતાઓ ફિર
2: આકાશવાણી હે ના મેને સુના હે ઉસકા નેટવર્ક દેશ ભર મે ફેલા હે
1: પર ઉસસે મેરા ક્યા ફાયદા
2: દેખો फायदा है जिस शहर में चाहो विज्ञापन की मदद से उपभोक्ताओं तक पहुंच जाओ
1: पर अब ये भी तो बता दो कि आकाशवाणी से संपर्क कैसे करूं
2: बहुत आसान है मैं बताती हूं
3: हमें मेल कीजिए salesairjc@gmail.com यानी salesairjc@gmail.com पर हमारे चैनल हमेशा तत्पर हमेशा सुरीले सफर पर

0: તો દેખો ઉપાસના ભાઈ સાહેબ આ બઢિયા સુ ગીત સુણ્યો તાવડા મંદરો પર જ્યારે દેખો તાવડો પડે જ ના આપણને કંઈ બી નહીં હુજે ઓર તાવડો વેજ ના એવું લાગે કે કંઈ ઠંડી ઠંડી ચીજ વેવે તો આપા ખાવા પીવા તો દેખો ભાઈ સાહેબ કહી હૈ કે અબારું કેરિયા ખૂબ સારી આઈરી હૈ ઓર અણી ટાઈમ પે અગર ગરમી રા મોસમ મેં ના આપણને આમ પન્નો મળી જાવે તો વંડી વાત હી અલગ હૈ
1: હા સા દેખો ગરમી રા મોસમ મે મોસમ આતે હી આપણને ઠંડી ઓર તાજગી ભરી ચીજા જો હે ભી ઓર ખાસ તો રો આમ વણી થે કી ભી પીવારો મન કરે હે સા ક્યુકિ દેખો આમ વણી થે કી ચીજા જો હે ભી તેજ ધૂપ ઓર લૂ આપણે બચાવે હે સા
0: સહી વાત હે ભાઈ સા ઓર દેખો આમ રી વાત કરના તો દેખો આમ રસ તો ફિર ભી આપણને ગરમી કરે લેકિન કચ્ચા આમ વણવા વાળો જો આમ પરનો હે જેની આપા વાત કરી રહા વો સ્વાદ મે હી અચ્છો નહીં વે બલ્કિ સ્વાસ્થ્ય વાસ્તે ભી લાભકારી વે આમ પરનો ગરમિયા મેં શરીરને ઠંડક પહોંચાવે શરીરે પાણી રી કમી દૂર કરે લૂ બચાવે પાચન શક્તિને બહેતર બનાવવામાં સહાયક રહેવે ખાસ વાત એ હૈ કે અને ઘર પે ઘણી આસાની તૈયાર કરી શકા તો દેખો અને વણાવવાની રેસીપી આપણે બતાઈ દઉં આપણે બેનાને
1: બિલકુલ બતાવા સા ભાઈ દેખો અંડે વાસ્તે કોઈ બહુ જ્યાદા સામગ્રી નહીં ચાવે તો આપણે ઘરમાં હી મિલ જાવે એસી ચીજા જિસ સર દો તીન તો કચ્ચા આમ લઈ લેણા હૈ ઓર સ્વાદ રે હિસાબ ચીની યા ગુડ શક્કર યા ગુડ કંઈ ભી લઈ શકો થોડો સો કાલો નમક લેણો હૈ થોડો સો જીરો જ હે મને ભૂનને પછી લઈ લેણો હૈ ઓર પુદીનારી પત્તિયા ઓર ઠંડો પાણી લઈ લેણો હૈ
0: બિલકુલ ભાઈ સાહેબ દેખો આમ પરનો વણાવર વાસ્તે સબ પહેલી આપણે જો કાચા આમ હે વણાને અચ્છી તરહ ધોઈ લેણા હૈ પછી વણાને કુકર યા પછી કણી ભી બર્તન મેં નરમ વેવા તક ઉબાળી લેણા હૈ જનાણ આમ ઠંડા વી જાવે તો વણારો છિલકો હટાઈને આપણે વંડો જો ગુદો હૈ વો નિકાલ લા અભે વણી ગુદાને

0: તો ઉપાસના ભાઈ સાથે ગીત તો ઘણો હવ હુણાયો અને હુણીને આનંદ આવી ગયો કે કનૈયો નહીં માને ઓર કનૈયો નહીં માને તો પછી તો દેખો આ ધરતી પે કઈ વહી શકે હે. તો યશોદા હું કેસી બઢિયા શિકાયત કરી રહી ઓર વણી શિકાયત મેં ભી કતરો પ્રેમ હો.
1: હા સા ભાઈ દેખો પ્રેમ જો હૈ વો હર જગહ મિલનો જરૂરી હૈ સા. ઓર દેખો આપણા જો યે કહેવે કે ભગવાન ભી હૈ જો વો પ્રેમ રી શિક્ષા આપણે દીધી હૈ તો જરૂર આપી આપણે જીવન મેં અપનાવા. હર કણી ભી નાના મોટા સબ આપી પ્રેમ ભાવ રહેવા તો આપણે જીવન મેં ખુશહાલી વણી થેકી રહેવે હૈ સા.
0: બિલકુલ ભાઈ સા. ઓર યો પ્રેમ ઇસ તો હૈ આપણો ભી આપણા શ્રોતાવાર પ્રતિ આપણા કિસાન ભાઈ પ્રતિ જો વણા વાસ્તે આપા ભાત ભાતરી જાણકારી લઈને આવા ઢૂંઢી ઢૂંઢીને લાવા કે વણાને કઈ નવી નવી જાણકારી દઈ શકાય. તો વૈસા દેખો અબે આપા કઈ નવી જાણકારી લઈને આયા હા આપણા કિસાન ભાઈઓ વાસ્તે.
1: દેખો આજ આપી જાણકારી દેવાંગા એફ પીઓ રા લાભ રે બારે મે. તો એફ બીઓ યાની કી કિસાન ઉત્પાદક સંગઠન. દેખો એનો છોટો રૂપ હૈ એફ પીઓ. ઓર કિસાન આરે વાસ્તે યો એક અસો સમૂહ હૈ જો કૃષિ વ્યવસાયને સંગઠિત ઓર લાભદાયક બનાવે હે સા.
0: બિલકુલ વૈસા. ઓર દેખો એફ પીઓ મેં કમ ઓ કમ 10 યા વણ્યો વત્તા કિસાન મિલીને કંપની યા સહકારી સમિતિ બનાવે હૈ. ઓર યો સંગઠન જો હૈ કિસાનાને ઉત્તમ બીજ ખાદ કીટનાશક આધુનિક મશીનરી ઓર કમ દામા પે ઉપલબ્ધ કરાવે હૈ.
1: હા સા. ઓર ઉપજ રી ગ્રેડિંગ પેકેજિંગ ઓર પ્રોસેસિંગ કરગને વણે સીધા બડા બજાર યા પછી કંપનિયા તક પહોંચાવે હૈ.
0: ઓર દેખો સરકારી તરફ નયા એફ પીઓ ને 18 લાખ રૂપિયા તકરી વિત્તીય સહાયતા પ્રદાન કરે હૈ. ઓર સંગઠન રી કાર્યશૈલી પૂંજી બઢાવવા વાસ્તે બરાબરી રો યોગદાન દેવે હૈ. ઓર સાથે સાથે આપણે દેખા હા કે જો બેંક હૈ વે ભી બિના ગારંટી ઋણ પ્રાપ્ત કરવાની સુવિધા ભી અટે દેવે હૈ.
1: હા સા. દેખો કિસાન ભાઈ હૈ જો વણાને અણ્યું બહુ જ્યાદા લાભ મિલે હૈ ક્યુંકિ બિચોલિયા જો હૈ વી અણ મેં નહીં આવે અણી વાસ્તે વણા બિચોલિયા રે ખત્મ વેવાઉં વણારો મુનાફો બઢ જાવે હૈ. ઓર સામૂહિક રૂપો ભી સામાન ખરીદે અણી વાસ્તે લાગત ભી કમ આવે હૈ. ઓર બજારી જાણકારી વણાને મિલ જાવે ઓર નઈ તકનિકારી તક વણારી પહોંચ વી જાવે અણી કારણો કિસાન ભાઈને એફ પીઓ ઘણા સારા લાભ મિલ જાવે હૈ સા.
0: ઓર ખાસ વાત યા હૈ કે છોટા ઓર સીમાંત કિસાનના રવાસ્તે એક બડા વ્યાપારિક ઇકાઈરી શક્તિ દેવે યો જણ્યું કહીએ કે મારી આર્થિક સ્થિતિમાં સુધાર વેવે. એફ ઓ હું કહીએ કે કિસાનને આધુનિક ખેતી

0: તો અનુશ્રી વૈસા, દેખો ગીત રે હાથે હાથે આપણે કાર્યક્રમ નો ટાઈમ બી વહી ગયો હે, તો આપી વિદા લેવા સા.
1: હા સા, ચાલા સા,
0: રામ રામ સા.